아 강기 미기니 좀비 따히와라 창조로 히비까지 내가 때 샹차사게 여때 따히와 자디요 데인들 다 따히와세야인데 강은 니중기면 네 거라 다 냥키바다비 예수 먼저 받던데 여바리 빼나 야로 로자게 아 아니 하 천주랑 니중기요 데니 로신 나가잠 볼라서 바까 하 창발랑 니중기 데니 난림 뺀지 깨주 치다다바는 쳔바이나 아 데니 시레지 바바 시레지는 니중 봐 데니 자들은 지 데니 chanju kan yana chamba kan hong na ngizu ba te te ma yin ba ge te ni sanji la ngizu ge ten riyang yo sa re te yu te se lo tari yeba ala yang tau se mandra wa ten mambu yo ba re ma tse rarang su su la kung tu sa de jen sen ya ani rarang su su la ten hi ji yo de ba re ta me ja misa kan de la ta su tu pen chen ke yeba na yi si ba yin na di ka ji ta hi wa se ya te ta ja ka ji la shen sun yo ba ge na ni te ni la wang shu ke la wang shu kun chen yin se ke jen sen che re se di la jaga je kela tini la wang shu la tini sada shiwa sada shiwa sada shiwa shiwa ta tu shiwa shiwa ta tu shiwa tini dila kurang ke mati chinzi kuno la wang shu ke tsenda ta shiwa shiwa no sada shiwa te papi yada lunda tu trapa yano sani jaga papi yada la ani wang shu la ta shiwa sani ini kuru lunda trapa re yonzu trapa re sani ani kuru tesu ba re jinsi ti sharana ani andi ge ta hi wa se ya de wang shu lo ko ge ba ji shi jin zhen ni ba de ani zhan zhe zha ji yong ge nong la de ni xie ba bo ni zai ge xie ge xie ba ni ye se ni ko su ge da ni de ge ba bo la so ba de su ki leng ge wa de ni xie ba ni ge zu xie ge xie ba ni ge ge ga si la ni de ji yi ge ge xie ba bo de da wang shu yin se ni wo de xie ge yo res wang shu yin se ni xie ge yo res jin zhen de la de ni andi ka je de ni kang ge mi ge ni song ba wāndī kāji mīngyō yō hībātē āni ngāntō sāyē sāyē chāngbā tsālā ngī zhōngā māyīmbā mīngcī yīgē kāñjī mīngcī jībā kāñjī yīr chībī kā tēnī yāngsē jī tēnī yīgē shēlā kōgī bā o tēnī jī tēmī tī sālā jāgār jī tēnī chānsē yīgē yōngu nāna hībā nāngīn jī yīgē shēgī shēbā pō wāngshū hībā yō rī tē tāng tōmbā ndī kāji tā yīvā sāyā tēyā āni wāngshū lā kōgī bā rē sēnī tsāyī chāni jī jāgār tā yīvā sāyā tēyā wāngshū lā kōgī bā lūng tā trā bā tāng 你 자세히 경도 이게 이제 봐봐 왕슈도 이게 이제 대닝라 대니 아니 간데 이거 다 요아시 봐대 아 사왕슈란 저 과능이요 뭐 된데 얘기를 아 단디 가슬랑 간선데 아 서드베지 그 루시 바이나 근데 아 왕슈라 과네 다 된데 지 과능이나 강기 미기 니숨 바 히베 그 가지트니 강히 바대 시작시 기히 바대 시작래 아니 강기 추숨 바래 미기 니숨 바래스 토다모는 아니 미기 니숨 바래스 Tan dii ka ju mingi xipa te yang saje lo kwa nian ba. Ten zhe yang ar su yo ba de de yuen chang, dii ka ju mingi te yang sel nyi si xipi ke saje kwa na la kogi ba mayin ba. Dii wo de la ngan su te yorwa tsa agung no na. Ming si je pa kan ju yu, yige yu ar xipa xia xipi ka ju ming si je pa kan ju yir ju pa. Cik te su di ba yin na ming yu se ni. Tene yang sel nyi ji yige xia la ngan su kogi ba ten de chiri. Tene yang sel ji yige te ani to tambo la sung gen ju ani dāyīwā yāna wāngshū dēlā āni shāngcāwā yīnsi yārī tān dā shatāng kālā dēngi bī nīsui kū tō dālā jītē jī yīgē dā tō tāmbō lō wāngshū kū sūngbā tē kī lēngbī gōnyā dā rīchī sūngbā ērī yasī na yā tē pāchī yīnjī mā rīs wāngdā dā rīchī sūngi bī jīnsi chirī yasī dīlā tēmī kā tō tāmbō ngānsū bē jī yīgē dē zōgī kā sālā ngēlā jāgā pāpī yī dā pēnī jāgā jī āni dārī bā tāng jāgā jī yāngsā lā sūbī yīgē dē sūlā lō yōng shī āni shī jī rī pēl tsū pēl jī sū āni jāgār jī dāi tēnjī chī mū jē dāng jāgā jī yāngsā tē sūlā pē shī nī ngā sū pē jī tē nī yī sū jī nā yā dāng āni dā tī pī tēnjī tē sū nzē bā yīn tsā tā gu bī wāng kī kāp tī jāgā lā kūr yōng sū trā bī kī jāgā jī trā bā dā gō tū nī āni dā sū mā rē sī jāgā jī kūr tī nī trā zē kī tī nī hī jī sā nā mā ndū ngā dū sā nā mā ndū kō sō kī hī bā kū nō rā tā yī gī tō mā tē tī nī chāngyū wā yā na tā yu wā ngī nī sū bī kī tēn zhē kī tā sū ndrī chū yā mā rī wō hō tā tē lā tū nī gō tā mbā tsā shī nī ā nī kō rī kī tā gī wāng kī tā yu wā rā shāng tsā wā wā tā tēn zhē jī sū mbā rē sā kī wā rī ā nī mī chā ndē kā tū kī ā nī shā tē gī wāng kī tā kī pā tsā rā jī shā yī mbā yīn tsā tē tā ngā rū sū ngā yu mā rī sī nī kī chā nī tē nī sanchu paga yungde dai de jiri de yungde yungde da balan tsuan bayin jina tomong da tomong maayin ba nyinga nongla gongde xeba na yuko shenang tomong ga loju xa chobiga tomong waga dine tanyi rini goji de jiri jenze yin bayin zang ndi kasi la
아니 쇼르바 그 사티솔라 아니 기왕 그 샤시 시바이나 쉬메 바레즈규 아드니 옌암 아드니 쇼르바 그 아드니 키바야나 쇼르가 가자테소냐 아드니 띵진드는 주루와다 아드니 데이터 그 데자테솔라 지즈 그 기비차니 아드니 다이와라 샹사바 인세니 근데 그드니 순주여 바레 근데 이들 다 니가툴라 기왕 그 다이와라 샹사바 인스 저스 말에 근데 이바도 처리잖아 전 소슈르 키바시여 당시라 희니라 샹사와스 단디 가슬라 냥 샹사와 서바지여 바레 데 다 랑라 치 전체위 그 기위 희니라서 바 데솔라 아니 전 소르시여들 전 사비시여들 데소 그 까는 지스 제비 거니 데솔라야 최바르 제바야나 샹사와 근데 이지 데인더 다 데조르 린제 키남다 히비까지 데조르인데 제당은 가서 진이 체주마 자용비까지 진이 큐앙아 그놈라 니가 뉘제 데조르 니가 까지세니 아 데조르 바세야지 어 니가 두고 데조테 시라가다 데조르 바티잖아 가서 거기 매순 그 원은 니까지 데조도 간지리세나 당 가서 이게라 자위 찬이 양다 사지 여러 와디나 양다 사지지 이게남 다 펜스 아 드니 여러와 다 나이에 당 아, 드니 체 라서바 데소 지 쨍기 아 아니 양세 지 이게 데소 아 드니 난제도 저 덴데지 그 돈이 난제지 고니 아 아니 이게 펜서 파스 아 뎁진 저데 아 아니 아 나서 다 민지 제바 라서바 아 드니 마보 지 빼용어바 덴데 그 데조르테다 다리바데라고 냐나 아 다리지바데라 고기 바 돈나 아 양세 지 이게 나 펜서 아다 나이다 치리 라서바 쨍기 저와다 데피 고니 아니 민지 이게 라서바 아 그더니 계속 그 조아치니치 아니 조아르시비 그더니 그 다리바 데라고 아니 다리바티 야나도 쳐발라 아다 나도 치제르 바스 아 나도 데니 녀가고 아다 데마이 바 자가는 쳐바이나 이게 찌안 라서바 펜스 득바데라 데니 아니 치지 라서바 그던데 그 나그 조아페츠 그 데조르여와 Tindu sati penche gilushi bayi na di tsawi chani di gaji di jo ta dhari ba ta ane te yinla yana ti nansi di jubi ane nyinga tang ane de jo di solo kwa rin na di gori Tindu ki goni ta ndor na dha tang ane nyinga ka yana cik jen tang Tindu de jo rara so ba di so tu mi goni ane cik tang ten nyinga la kuru momo ba ga ane shelshi ni bi ga yung zombi payi ji ta kipa shio tang Tindu ta shedra tu mi rani la Tumunda tumun maayinba ka ribi ni deso tuyambar shenke jo Tini gewi xinyi Ta zuo de chiri sedele ane Chanze lebin karas Yana kuna miye yena ta Pera dhala ribi singes Lebin kara dhala ribi singe ni Kansa chika ko Chila koi wanti shiba yina Ta Yinke Dhala ribi singes ya Ta kuna gewi xinyi zuo shini Ota teka kadrin jisi chimi goni Tela yang Gosu kiba chimi goni Ndaba yins Tela shansa wa yin shib ter Tehidi tsawi chani Ani Dari ba tang Dejo tang Ani nga la soba teso ndobar shenke ji Kipa shio tang Shira to rani la Tendri ki tang Yung teso tembar shenke ji Tene kadun chiwi ke Gewi ki ni Ta lari bi singe O ya na Tranze lo yung gara O te la ta Gosu kipa ko Chimbu goni shansa wa yin shikip te O tehidi zin di ka ji dejo te Shira ke Rini chua nga gano dejo te la Kogi wa main ba Teng nga tonde na ngigi pa ji yin du Tene lama la yang shansa lo hibi ka ji chetan ka lama se yande Di ka se la rang ka gewi xinyi gegen Jadang Tene Karise gurubu ta Nye nga da dejo la soba tenje ki ribi ni desu lo par shen ki ji gegen te la kwa ne Te la shansa nis Shansa nis evi ka se la ta